0: સાથી અચંદે આપણે 100.4 આકાશવાણી એફએમ રેનબો કટક સહિત 0671230315 હોઉચે અમારો નંબર આમ સહિત કોલ કરીકે જોડી હી જાઉચંતી અનેક શ્રોતા બંધુમાને એવં જણાઉચંતી જે સ્માર્ટફોન સમાનકુ કોણ કોણ સબુ શીખેચી આસી જાયચી આ ગોટે કોલ દેખિબા કી કરીચંતી કોઠુ કરીચંતી આ કોણ સ્માર્ટફોન તંકુ શીખેચી નમસ્કાર આજ્ઞા કી કોથલે કોઠુ કોથલે
1: ભાઈ નમસ્કાર જય જગન્નાથ
0: જય જગન્નાથ ભાઈ નમસ્કાર
1: વ્યવહાર કાળે ભૂગે ભવાની પુરુષેશુ લક્ષ્મી શક્તિ તુ દુર્ગા પ્રળય તુ કાળી
0: દેખું
1: શક્તિ હોચું ગોટી અછે કેતેવળે આમે તાંકુ ભવાની રૂપરે આમે તાંકુ દેખુચું કેતેવળે સે લક્ષ્મી રૂપરે કેતે રૂપરે કેતેવળે સે દુર્ગા રૂપરે કેતેવળે કાળી રૂપરે સેમતી મોબાઇલ ગોટે શક્તિ અછે આમ પાખરે એમતી ગોટે દૈવી શક્તિ આમકુ મિળલા ભળા મિળીચી જે આમે તાંકુ જે અનુસારે આમે વ્યવહાર કરુછું
0: સે
1: અનુસાર તા ફળટા આમકુ મિળુચે આજે દેખંતુ મોબાઇલરે બહુત લોક આજ્ઞા વ્યવસાય ભી મોબાઇલ ચાલીછે પાઠપઢા ભી મોબાઇલ ચાલીછે ଆଉ ବିଭିନ୍ନ ପ୍ରକାର ଖେଳ ବି ମୋବାଇଲ ଚାଲିଛି ଆଉ ଏମିତି ବି ରୋଷେଇ ଶିଖୁଛନ୍ତି ଲୋକମାନେ ଦେଖିବେ ଆଜ୍ଞା ମୋବାଇଲରୁ ଆଜ୍ଞା ଦେଖିକି ସବୁ ରୋଷେଇ ମାନେ ସବୁ ଆଧୁନିକ ପ୍ରକାର ରୋଷେଇ ବି କରୁଛନ୍ତି

સંધ્યા સંધ્યા પણ મને 100.4 આકાશવાણી એફએમ રેનબો કટક સહિત ડાયલ ઇન લાઇવ ચિટચેટ સિલસિલા ચાલીછી ગોટે પર ગોટે કોલ આસુછી અમુકો આમ શ્રોતબંધમાને આજે કહુચંતી આમ સાથે કનેક્ટ હેગી જે સ્માર્ટફોન કોણ કોણ સબુ નુઆ જિનસ શીખેછી તાંકુ આસીયેછી આ ગોટે કોલ ચલંતુ શુણીબા કી કરીછંતી આ કોણ કહુચંતી સે સ્માર્ટફોન તાંકુ કોણ શીખેછી નમસ્કાર કી કહુતલે કોઠુ કહુતલે